0: અપનાવી ને આપણે જે કૃષિ યોગ્ય ભૂમિ હે એનો ઉપજાઉપણ બરકરાર રાખી શકો, મિટ્ટીની બંજર થવાથી બચાવી શકો.
1: ભૂમિનું ઉપજાઉપણ બરકરાર રાખવા બદલે આપણે ધ્યાન રાખવું પડેગા કે આપણે કમથી કમ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરો, કમથી કમ ખરપતવાર નાશીનો ઉપયોગ કરો અને કમથી કમ કીટનાશક પદાર્થોનો ઉપયોગ કરો. કેમકે જેટલો બી જ્યાદા આપણે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરો એટલો આપણે ભૂમિનો ઉપજાઉપણ ખતમ થતો જાય. તો કોશિશ કરો કે આપણે વધારેથી વધારે જૈવિક પદાર્થોનો ઉપયોગ કરો. હવે જૈવિક પદાર્થોનો આપણે ઉપયોગ કરો તો આપણે મિટ્ટીનું જે ઉપજાઉપણ હે એ બરકરાર રહેગા. આના ઉપર આપણે ભાતિયાજી કરવી હતી પણ આજે સોરાનો સમય હે પૂરો થઈ ગયો હોય તો આસ્તવિતવિની આજ્ઞા લો. રામ રામ રામ રામ.
2: श्रोताओं भी आप सुन रहे थे आकाशवाणी बांसवाड़ा के माही चैनल से किसान भाइयों का कार्यक्रम खेती की बात, जो यही संपन्न हुआ. प्रातः के 6:50 हुए हैं. नीचे प्रस्तुत है कार्यक्रम वागड़ी लोक संगीत. वागड़ी लोक संगीत में आपको सुनवाते हैं चंपा मैथी और साथी कलाकारों की आवाज में वागड़ी लोकगीत.

चौपाल कार्यक्रम हमारा सब भाइयों और बहनों धर्मिष्ठानु राम राम राम राम। देखो भाइयों बहनों सब अपने काम काज में लगे था कहा किम के अबड़े देखो खेती बाड़ी में तो काम है भी सही उन्नति भी खरी कि में देखो अबड़े जी साग सब्जी वालों काम है किम के खरबूजन ककड़ी वगैरह कद्दू वर्गीय सब्जी वगैरह भाई करी रखी है इन हाथे मोग वगैरह भी कर रखी है तो इन्हें हार हम्बर करवा में भी लागे तक है क्योंकि अवड़े जी है कि परतल सीजन रहे कि जी सिंचाई नहीं सुविधा हो या साग सब्जी वालू कद्दू वर्गी सब्जी खीरा ककड़ी तरबूज वगैरह करे है ने घना भाई ने खेतर खाली तक की पड़े हैं एकदम तो ये अच्छी गहरी जुताई वगैरह करी ने गहरे हल थे की जुताई थी जाएगा तो जो मिट्टी पलट वाले हल के तो ऊपर वाली मिट्टी नेसे चले जाए नेसे वाली ऊपर ही करवाना क्योंकि देखो आप कौन सा भाई खेती बाड़ी में है मिट्टी है खास खातर है ने अपनी मेहनत ने बीज ये तो बराबर व्यवस्थित अच्छो आप ध्यान रखी लीधु तो इनमें अपने कोई भी तरह की समस्या नहीं आवेगा એટલે આપણે ટેમ ટેમ માટે આના કાર્યક્રમના માધ્યમથી કહીશ કે જે ભી કામ હે એ ધ્યાન થકી સાવધાની કરતી કરવું જરૂરી હે કેમ કે આપણે કહું કે ભાઈ કોઈ ભી કામ એ જલ્દબાજીમાં કર દઉં તો આપણને નુકસાન રહેગા ને આપણે સમય ખાલી પડે તો કહે તો ખાલી સમયનો ઉપયોગ આપણને કરી દેવો હોય તો ખાસ આપણે જે ખેતર વગેરે એને તૈયાર કરી દેવાનો સમય હે એના હાથે હાથે જે આપણે કઈ ખેતરનું હું બીજ લાવીને પહેરવું હોય કે ભાઈ કઈ વેરી કે સમય પાણી વગેરે આવી જાય અચાનક તે વેરી આપણે ધ્યાન નહીં રહે જે જલ્દબાજી મેં જે બીજ આપણે હાથમાં આવ્યું હોય પહેરી દીધું એ આપણે ઘરમાં પડ્યું તો કોઈ બીજ હોય અલગ કરી દે સાફ સુથરું હોય કે નહીં કેમ કે અચ્છો આપણે તાપ વગેરે બી નીકળે તકો હોય તો અમે આપણને કોઈ તરહની સમસ્યા હોય તો એનું સમાધાન કરવાનો બી આ સમય પડે તકો કેમ કે આપણે કહો છે કે ભાઈ આપણે કિસાન ભાઈ ને બહેને 12 મહિને 32 ઘડી સાલવા વાળા આપણે કિસાન

0: આપણને એમ નથી કે ભાઈ આણા સિઝનમાં કામ કરવું, આણમે નથી કરવું, આપણને હર સિઝનમાં કામ કરવું. કોઈ બી ટાઈમ એવો નથી કે આપણે ખાલી પડે રહ્યા, પર આપણને હર સમયમાં તે એની વાતનું આપણે ખાસ કરીને ધ્યાન રાખવું હોય કે આપણને હું કામકાજ કરવું હોય, કઈ રીતે કરવું હોય, એનો સમય, એનું ફસલ ચક્રનું આપણે વિશે ધ્યાન રાખતું હતું કે આપણને કામકાજ કરવું જરૂરી છે. એને હાથે દેખો ભાઈ બહેનો, આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે ને 22 મે, આજને દાડે આપણે મનાવી, જેમ કે એનું કારણ એ કે પર્યાવરણ સંરક્ષણ, ખાસ કરીને કેમ કે આપણે પર્યાવરણ સંરક્ષણ રાખવા આપણે કિસાન ભાઈ બહેને હો, તો જૈવ વિવિધતા આંતરરાષ્ટ્રીય દિવસ હર સાલ 22 મે મનાવી, એની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર થકી જૈવ વિવિધતા અને માનવ ગતિવિધિને ઉત્પન્ન જે ખતરા બળી રહી એને થકી જાગૃતતા બઢાવવા બદલે આ કરી શકું હોય. કેમ કે આપણે પર્યાવરણને આપણે ખેતીવાડી કરી રહ્યા, પેડ પૌધા લગાડી રહી, પશુ પક્ષીનું બી ધ્યાન રાખવું, આપણને હર તરફ થકી આપણને ધ્યાન રાખવા તો બઢિયા રહેગા. કેમ કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતાને ખાસ કરીને આની થીમે 2026 કે વૈશ્વિક પ્રભાવ થકી સ્થાનીય સ્તરને કાર્યનું કરવું હોય. કેમ કે આપણે સ્થાનીય મતલબ આપણે ખેતીવાડીનું કામ કરી રહ્યા ને પશુ પક્ષી જીવ જનાવરને આપણને રક્ષા કરવી, બચાવ કરવી હે. કેમ કે દેખો આટલું ગરમી વગર તાપાઘાત, લૂ તાપાઘાત ચાલી રહ્યું હોય તો આપણે પશુ પક્ષી જીવ જનાવર આપણે રાખી રહેતા કહા, આપણે દેખો ખેતીવાડી મેં જીવ જનાવર રહે, પશુ તો આપણે હાથે રાખી શકતા કે ઘર પરિવારને હાથે આપણે રહે, તો આપણને હર તરત કે હર પશુ પક્ષીનું જીવ જનાવરનું આપણને ધ્યાન રાખવું હોય. ને એને બદલે આ જૈવ વિવિધતાનો મહત્વની વાત કરીએ તો જૈવ વિવિધતાનું આ કારણ ફિક્સ છે કે ભાઈ પારિસ્થિતિક તંત્રનું સંતુલન બનાવી રાખવું હોય ને એને પોષક તત્વનું પુનર્ચક્રણ ને એનું ભંડારણ કરવું હોય, પ્રદૂષણ થકી આપણને બચવું હોય ને જળવાયુને સ્થિર કરવા બદલે જળ સંસાધનોની રક્ષા કરવી હોય ને મિટ્ટીનું નિર્માણ કરવું હોય, સંરક્ષણ કરવું હોય ને પારિસ્થિતિક જે સંતુલન હે એનું આપણને બનાવી રાખવું હોય, એટલે આ સબ કામ આપણે કિસાન ભાઈ અને બહેનનું હોય તો ખાસ કરીને એનું ધ્યાન રાખી. કેમ કે આપણે સમય રહેતે દેખે આપણે સબ કામકાજ કરી રહ્યા કે ભાઈ આપણે ખેતીવાડી કરવાવાળા કિસાન ભાઈ અને બહેને હે, તો આપણને અનાજનું ધ્યાન રાખવું હોય, પશુ પક્ષીનું ધ્યાન રાખવું હોય, મિટ્ટીનું ધ્યાન રાખવું હોય ને પર્યાવરણનું ધ્યાન રાખવું હોય, તો એ સબ કામકાજ કરવાવાળા એક આપણે ખાસ કરીને કિસાન ભાઈ અને બહેને હો, તો આપણને એની ખાસ એની વાતનું ધ્યાન રાખવું હોય, એમની જાગૃતતા બનાવી રાખવી હોય. એમની આજે ખાસ કરીને આપણે આના કાર્યક્રમમાં નવી નવી જાણકારી લાવો, નવી કિસાન ભાઈ થકી બી વાતચીત કરો, એના અનુભવ બી આપણે લો, તક દેખો જે ભાઈ કરી રહ્યા કાંઈ એની વાત સમરંગા તો આપણને બી લાગે કે ભાઈ આ ભાઈ બી કરી રહ્યા આપણે બી કરો, તો એમથી કે આપણને કાંઈ શીખવા બી મળે. તો આપણે ખાસ કરીને આજે કિસાન ભાઈ જે રાહુલ પાટીદાર ભાઈ એ ગન્નાની ખેતી કરીને ગન્નાનો એક મશીન લગાડીને એની આજીવિકા આમદની હડતે બનાવી રહ્યા કાંઈ, તો એમની વાત આપણે કરી હતી, તો એમનેથી આપણે વાત કરી હતી. આપણે પહેલા હમરા ને પછી આગળી વાત કરો. નમસ્તે.
1: નમસ્તે.
0: સબસે પહેલે મેં આપકા પરિચય જાણના ચાહતી હું.
1: મેરા નામ રાહુલ પાટીદાર હે. ગાંવ લોધા સે હે.
0: અચ્છા, તો આજકલ રાહુલ ભાઈ ક્યાં કામ કર રહે હો આપ?
1: અપને ખેતી બાડી ભી હે, ગન્ને કે જ્યુસ કી દુકાન ભી હે.
0: અચ્છા, હા, તો મુજે એ ગન્ને મેં યહાં સે જા રહી થી તો મુજે હુઆ કે નહીં ગન્ને કા રસ વગેરે ના, અભી ગરમી ભી ઇતની હો રહી હે, તો મેને ભી સોચા યહાં રુકી ઓર મેને મેં બેઠી ઇસતે મેં તો કિતને લોગ આ રહે જા રહે, ક્યોંકિ દેખો ગરમી મેં યે લિક્વિડ ચીજે જો પીને મેં આ જાતી હે તો મન મેં સંતોષ હો જાતા, એક તો ગરમી સે રાહત મિલતી હે, ઓર આપ ઇતના અચ્છા કામ કર રહે હો ઓર આપકે સાથ મેં મુજે ભી લગા કે દીદી ભી છોટે હે તો ભી આપકા સહયોગ કર રહે હે, તો આપ કિસ પ્રકાર સે કાર્ય કર રહે હૈ તો ઇસકી જાણકારી મેં અપને યે કાર્યક્રમ મેં સુનાના ચાહતી હું કે આપ ભી અપને પ્રોગ્રામ મેં બતાઈએ કે આપ ઇસ તરહ સે કામ કર રહે હૈ તો આપસે લોગ કુછ સીખે કરે, તો કિસ પ્રકાર સે આપકી જો ગન્ને કી ખેતી વગેરે કર રહે હો યે જ્યુસ વગેરે કામ કર રહે હો તો કિસ પ્રકાર સે કરે ઉસકે બારે મેં થોડા આપ બતાઈએ.
1: અપને ગન્ને કી ખેતી ભી અપન કરતે હૈ.
0: અચ્છા,
1: ઓર ગન્ના કમ પડ જાતા તો બાર મહારાષ્ટ્ર સે મંગવાતે.
0: અચ્છા, વહાં સે આતા હૈ?
1: મહારાષ્ટ્ર સે મંગવાતે હૈ. ઓર અપન ક્યા હૈ કે ગન્ના છીલ કે પિલાતે હૈ, ગન્ના એકદમ સફાઈ કરકે બિલકુલ ફિર પિલાતે હૈ.
0: અચ્છા, તો કિતના હોતા હોગા? દેખો જૈસે આપ દિન મેં કિતને ગ્લાસ વગેરા અંદાજા આપ બતા સકતે હૈ?
1: દિન મેં 20 રૂપિયે ગ્લાસ હૈ, અભી છોટા ગ્લાસ 20 કા હૈ ઓર બડા ગ્લાસ 30 કા હૈ.
0: અચ્છા,
1: સમથિંગ 500 ગ્લાસ દિન કે બિક જાતે હૈ.
0: અચ્છા, 500 ગ્લાસ. તો જૈસા આપ કહે રહે હો કે આપ ભાઈ વહાં સે ભી મંગાતે ખુદ ભી કરતે હૈ, તો જીતની આપ મહેનત કરતે હો મંગવાને કા ખર્ચા વગેરે કરતે તો ઉસસે આપકી આમદની હો જાતી હૈ બરાબર?
1: હા, ઠીક ઠાક હૈ, થોડા બહોત મિલ જાતા પ્રોફિટ, ઘર કે 4 સદસ્ય 5 સદસ્ય કામ કરતે હૈ.
0: અચ્છા,
1: ઉસકે હિસાબ સે मिल जाता थोड़ा बहुत।

उपयुक्त रहे। खास मध्यम किसानन बल्ले 40 तक 50 एचपी सही रहे। किसानन बल्ले भी आप कही रहे भाई खास कर 40 तक 50 एचपी नु जी ट्रेक्टर आवे ये बढ़िया रहे। बागवानी है, सब्जी खेती वाली है, किसानन बल्ले कम एचपी नु ट्रेक्टर ज्यादा साबित करी सके। એટલે જરૂરત કે જ્યાદા આપણે ફ્યુઝલ ખર્ચો તો કે બળવું ને જ હોય, પણ આપણે એની સબ વાતનું ધ્યાન રાખવું જરૂરી હે। ખેતીની પ્રકાર નજર અંદાજ ભી આપણે કરી દેતા ભાઈ કિસાન કઈ કે ખેતી એક જેવી નહીં થઈ, કેમ કે ધાન ઉગે તો કઈ ગેહું ઉગે, કઈ સબ્જી ઉગાડી, હર તરીકે કે ખેતીનું કરવાનો અલગ તરીકો રહે, જગ્યા અલગ રહે। ધાનની ખેતી બદલે હલકું બહેતર ગ્રીપ વાળું ટ્રેક્ટર જોઈએ, ને ગન્ના વાળા મેં જે હે તો એમને ભારી જોઈએ। જેવું જેવું આપણે સિઝન ને અનુસાર જે કઈ ફસલ કરી રહ્યા એના અનુસાર, ને ખાસ આપણે કહું કે ભાઈ કયા ક્ષેત્ર માં આપણે સીઝ નો ઉપયોગ કરવો હોય એના અનુસાર આપણે ટ્રેક્ટર ખરીદવું જરૂરી હે। કેમ કે આપણે કઈ ટ્રેક્ટર ની ભી આપણે વાત કરી કે ભાઈ નાનો મોટો હર તરત કે એનું એચપી પાવર નું ટ્રેક્ટર અલગ આવે, તેની વાતનું ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જરૂરી હે। માઇલેજ ની ફ્યુઝ નું ભી ખર્ચ નું ભી ધ્યાન રાખવું હોય, અગર કિસાન ટ્રેક્ટર ની તાકાત ને બ્રાન્ડ દેખીને ખરીદે પર માઇલેજ ને ડીઝલ ની ખપત નું ધ્યાન નહીં દે તો એવું ભી કમ માઇલેજ વાળું ભી ટ્રેક્ટર લાંબા સમય તક લાગત બળાવી આલે, એટલે એ ખરીદતા સમયે જરૂર પૂછે કે ટ્રેક્ટર પ્રતિ ઘંટા પ્રતિ એકર કેટલું ફ્યુલ આપણે એને જુએગા। કેમ કે આપણે કહું કે ભાઈ લાવી રહ્યા કરી રહ્યા, પણ આપણે કહી શકીએ કે ભાઈ અધૂરી જાણકારી આપણે બદલે નુકસાન કરી જાય, તેની વાતનું ધ્યાન રાખવું હોય। સર્વિસ સ્પેર પાર્ટ નું ઉપલબ્ધ ભી આપણે ધ્યાન રાખવું હોય, કે બડી ગલતી માની જાય કિસાન બ્રાન્ડ મેં ટ્રેક્ટર લઈ તો લે પર સેક્ટર ગાંવ જિલ્લા મેં ઉપલબ્ધ નહીં હો તો નતીજા એવી થાય કે ખરાબી થઈ જાય તો આપણે લાંબા સમય તક ઉભરી શકે। આપણે એવું જગ્યા થકી લેવું કે ના ભાઈ આપણે આયા પાય ક્ષેત્ર થકી હે તો ભાઈ કઈ એમને કઈ ખરાબી ભી આવી જાય તો આપણે પાય ભી નજદીક સેન્ટરમાંથી જઈને એનો ઉપયોગ આપણે એને હાર હંભાર કરાવી શકાય, કઈ કમી હોય તો એનું પૂરું કરાવી શકાય। એટલે ખાસ કરીને આની વાતનું ધ્યાન રાખવું હોય, ખરીદવાની પહેલે જરૂર જાંચે કે નજદીકી સર્વિસ સેન્ટર આનું કી હે, આનો પાર્ટ જે કઈ તૂટફૂટ હોગા તો એ કે મળી શકે, સર્વિસની લાગત કેટલી થાયગા, કેવલ કિંમત દેખીને ટ્રેક્ટર ખરીદ લેવું એ બી અચ્છું નથી। કે આપણે કઈને હસતો મળેગા તો એ હસતા હરકું રહેગા, મોઘું રહેગા તો મોઘા હરકું રહેગા, તો આપણને એની વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું હોય। હર વખત આપણે આ કિસાન ભાઈ બહેને કહો કે ભાઈ જે બી કામ આપણે કરવું હોય ધ્યાન થકી સાવધાની થકી ને આપણને પૂરી જાણકારી લઈને, ચાહે આપણે ખેતીવાડીનું હોય ચાહે પશુધનનું હોય ચાહે જે ખેતીને આંબા વાળા જે ઓજાર વગેરે અહીંયા કોઈ બી તરહની મશીન નહીં એ આપણે લાવી રહ્યા તો પૂરી વિવરાબંધ જાણકારી કરીને લઈને આવુંગા તો બઢિયા રહેગા। ને ભાઈઓ બહેનો દેખો વાતે તો અગડી આપણે કરુંગા, પર મારું મન થઈ રહ્યું કે સંજય બત્તીનો ટાઈમ કેમ મેં કચ્છું શું ગીત ભજન સાંભળો ને પછી અગાડી વાત કરા।

0: જી સાબરમલ સબ્બલ ભાઈ આઈ કહ્યા છે કે ગરમી લાગે બેમિસાલ, પણ સાપ અને સાવચેતી બરતતા હોયા આગે બઢનો છે, આગે બઢવા કે ટાઈમ આ ભી ગયો છે, જાણકારી કો વખત તો લેવા જાણકારી.
1: શ્રોતા આજ આપની સાથ સ્ટુડિયો મેં છે ડોક્ટર કિશન સહાય યાદવ, આપ વરિષ્ઠ પશુ ચિકિત્સા અધિકારી મુખ્ય ખંડ કાર્યાલય કિશનગઢ રેનવાલ મેં પદસ્થાપિત છે, ઓર આજ આપા યહાં સુ બાત કરેલા પશુઓં કા સંતુલિત આહાર કા બારામાં. સબસે પહેલે તો કાર્યક્રમમાં આપકો ખૂબ ખૂબ સ્વાગત છે કિશનલાલ જી. રામ રામ સા.
2: રામ રામ સા.
1: અબ જ્યાં કે આપા સભી જાણા છા કે ભાઈ પશુઓં સે ચોખ્ખું ઉત્પાદન લેવા કે લીએ ઓર વાંકો સ્વાસ્થ્ય બહેતર બનાયા રાખવા કે લીએ જરૂરી છે કે આપા આપના પશુધન ને આહાર સંતુલિત ખિલાવા, તો સબસે પહેલે તો આપ યા બતાવો સા કે સંતુલિત પશુ આહાર શું કાઈ મતલબ છે ઓર આપના જો પશુ છે વાં કે લીએ યો ક્યું ઓર કિતો જરૂરી છે.
2: જો સંતુલિત પશુ આહાર મુખ્યત્વે એ જરૂરી છે કે આપા જે માનવ જીવનમાં છે
1: જે
2: જીવ આપણને આપણ રોટી ખાવા રોટી કે સાથ ઓર ચીજા નહીં ખાવા તો બીજું આપણને જો શરીરમાં આવશ્યક પોષક તત્વો છે પ્રોટીન છે વિટામિન છે મિનરલ છે બેકોન મિલ પાવે તો ઉન સબકી પૂર્તિ તણી ભાઈ પશુ કો વજન બીગો ઉત્પાદન બીગો સ્વાસ્થ્ય એ ચીજા સહી રહે, બાકી જો આવશ્યક તત્વો હોય પોષક તત્વો છે જો આપણે સંતુલિત રૂપમાં મિલા દ્યા જેમ ઉર્જા આગી વીગી પ્રોટીન આગા વિટામિન છે ખનિજ લવણ છે પાણી છે આગી એક સહી માત્રા અગર હોય તો બહુ એક સંતુલિત આહાર કહેલાવે છે. બી કે લીએ જ્યાં આપણે કઈ વાર પશુપાલક ઓર આમ ભાષાને સુના ચાહે કે જીતના ખાયેગા ઉતના દેગા
1: બિલકુલ,
2: લેકિન આપણે જો પ્રોફેશનલ ભાષા હૈ પશુપાલન વિભાગ કી ભાષા હૈ મેં જીતના સહી ખાયેગા ઉતના અચ્છા દેગા
1: જી,
2: તો જ્યાદા ખાવા શું મતલબ કોને અચ્છા ખાવા શું મતલબ છે તો એક અચ્છો ખાવો ઓર સંતુલિત રૂપ શું ખાવો બહુ સંતુલિત પશુ આહાર છે. ઇન્સાને આપણે મનુષ્ય જીવનમાં કઈ વાર આપણા દાળ રોટી દૂધ સબ્જી ફલ આવું સબકો અલગ અલગ યોગદાન છે, બે પશુઓમાં બી હર ચીજ કો અલગ અલગ યોગદાન છે, ભાઈ ચારા કો છે પશુ આહાર કો છે.